0: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वाचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज उज्बेकिस्तान और किर्गिस्तान की 4 दिवस की मुलाकातें जवा रवाना थया। नेपाल में आवेला विनाशकपुर में मृत्यु आंक वधीने 626 थयो। असरग्रस्त विस्तारों में युद्धना धोरणे कराई रहेली राहत और बचाव कामगिरी। भारतीय अमेरिका पासेथी जेवलिन एंटी टैंक गाइडेड मिसाइल सिस्टम खरीदवा समझूती करार पर हस्ताक्षर कर्या। ईरानना राष्ट्रपतिए जणाव्यु छे कि तेहरान अमेरिका साथे वातचीत माटे तैयार, परंतु अमेरिका प्रत्ये सावध पण छे। आज राष्ट्रीय रमतगमत दिवस। उपराष्ट्रपति, प्रधानमंत्री अने रमतगमत मंत्रीए हॉकीना दिग्गज मेजर ध्यानचंद ने तेमनी जन्मजयंति पर श्रद्धांजलि अर्पण करी। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज सवारे उज्बेकिस्तान और किर्गिज गणराज्य की 4 दिवस की मुलाकात माटे रवाना थया छे। प्रस्थान पूर्वे तेमना निवेदन में श्री मोदीए विश्वास व्यक्त कर्यो हतो कि उज्बेकिस्तान और किर्गिज गणराज्य की तेमनी मुलाकात मध्य एशिया में भारत की व्यूहात्मक भागीदारी ने मजबूत बनावशे अने आ क्षेत्र साथ सभ्यता संबंधों ने गाढ़ बनावशे। प्रधानमंत्रीए नोंध्यु हतु कि भारत उज्बेकिस्तान व्यूहात्मक भागीदारीए ताजेतरना वर्षो में नोंधपात्र प्रगति करी छे। श्री मोदीए जणाव्यु हतु कि तेओ ताशकंद स्टेट यूनिवर्सिटी ऑफ ओरिएंटल स्टडीज खाते शास्त्री स्मारक और महात्मा गांधी केन्द्र की मुलाकात लेशे। तेमणे नोंध्यु हतु कि आ केन्द्रों बंने देशों वच्चेना मजबूत सांस्कृतिक संबंधों प्रतीक छे। अमारा संवाददाताए वधु विगतो आपी।
1: विशाल, प्रधानमंत्री की जो ये मध्य एशियाई देश उज्बेकिस्तान की यात्रा है, ये उनकी चौथी यात्रा है और इस यात्रा के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और उज्बेकिस्तान के राष्ट्रपति शौकत मिर्जियोयेव के बीच तमाम मुद्दों पर बातचीत होगी जिससे दोनों देशों के बीच सहयोग बढ़ सके। लेकिन जो प्रमुख मुद्दे हैं उनमें निवेश बढ़ाने, व्यापार को दोगुना करने, रक्षा, डिजिटल कनेक्टिविटी, ऊर्जा, शिक्षा और लोगों के बीच आपसी सहयोग और संवाद बढ़ाने को लेकर खास बातचीत होगी। विशाल, दोनों देशों के बीच कनेक्टिविटी भी एक बहुत बड़ी अड़चन है व्यापार को आगे बढ़ाने में, तो इस विषय पर भी चर्चा होने की उम्मीद है। विशाल,
0: प्रधानमंत्रीए जणाव्यु हतु कि तेओ किर्गिज गणराज्यना राष्ट्रपति सदिर जापारोवना आमंत्रण पर बिश्केकमां 26मां शांघाई सहयोग संगठन शिखर सम्मेलनमां भाग लेशे। प्रधानमंत्री 6ठी विश्व नोमाडिक रमतोना उद्घाटन समारोहमां पण हाजरी आपशे। નેપાળમાં આવેલા વિનાશકપુરમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે 2000થી વધુ લોકો હજુ પણ ગુમ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। બચાવેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 320 ભારતીય નાગરિકોનો હજુ સુધી સંપર્ક થયો નથી। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આશરે 100 ભારતીય નાગરિકો પણ ગુમ થયા છે। શ્રી જયસ્વાલે ઉમેર્યું કે ત્રિશુલી 1 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા 63 ભારતીય નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ચીન બાજુના આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમના પરિવારોના સંપર્કમાં છે। તેમણે ઉમેર્યું હતું કે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે। કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોએ પણ 24 કલાક હેલ્પલાઇન શરૂ કરી છે। કંટ્રોલ રૂમના ટેલિફોન નંબરો 011-230-88718 અને 011-230-88719 તેમજ 011-230-1211 છે। વોટ્સએપ નંબર 9968291988 છે અને ઇમેલ situationroom@mea.gov.in છે। કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ માટે ઇમરજન્સી નંબરો 9779851316807 અને 9779701705000 અને 9779810326117 છે। બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ 86185142849005 છે। ભારતે જેવેલિન એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ ખરીદવા અમેરિકા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ મિસાઇલનો ઉપયોગ ખભા પર રાખી કરવામાં આવે છે। બંને દેશો ભારતમાં તેના સંયુક્ત ઉત્પાદન માટે કામ કરી રહ્યા છે। ભારતમાં અમેરિકાના દૂતાવાસ અને કોન્સ્યુલેટે ગઈકાલે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ જેવેલિનની ખરીદી માટે પ્રસ્તાવ અને સ્વીકૃતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા, જેનું અમેરિકા સ્વાગત કરે છે। ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે આ કરાર ભારતીય સેના માટે અમેરિકી સમર્થન દર્શાવે છે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ મહિનાની 31મી તારીખથી સર્બિયાના બેલગ્રેડમાં યોજાનારી બે દિવસીય ઉચ્ચસ્તરીય સ્મારક બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠકનો વિષય નિરપેક્ષતાની વારસો આજના વિશ્વ માટે બોધ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બેઠકનું આયોજન બિન સંયુક્ત ચળવળના રાજ્ય અથવા સરકારના વડાઓના પ્રથમ સંમેલનની 65મી વર્ષગાંઠની ઉજવણી માટે કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત આ ચળવળનો સ્થાપક સભ્ય છે, જે 121 વિકાસશીલ દેશોને ઐતિહાસિક મહત્વના પ્લેટફોર્મ પર એક કરે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત આ ચળવળના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રીય વેરહાઉસિંગ નિગમ CWCએ મહારાષ્ટ્રના નાસિકથી તમિલનાડુના ચેન્નઈ સુધી આ સિઝનની બીજી કાંદા એક્સપ્રેસને રવાના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં CWCએ જણાવ્યું હતું કે આ પહેલ સપ્લાય ચેનને વધુ મજબૂત બનાવશે અને તમામ બજારોમાં ડુંગળીની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. વધુમાં આ પહેલ કાર્યક્ષમ લોજિસ્ટિક્સ, આવશ્યક ચીજવસ્તુઓની સરળ હેરફેર અને ગ્રાહકો માટે સ્થિર ભાવ સુનિશ્ચિત કરવા માટે CWCની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને જણાવ્યું છે કે તહેરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ અમેરિકા પ્રત્યે પણ સાવધ છે. તેમણે કહ્યું કે જો અમેરિકા કરારની શરતોનું પાલન કરશે તો ઈરાન પણ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં શ્રી પેઝેશકિયાને કહ્યું કે રાજદ્વારી પ્રયાસોનું કેન્દ્રબિંદુ જૂન શાંતિ કરારનું ફરીથી અમલીકરણ હોઈ શકે છે. તેમણે નોંધ્યું કે કરારના અસ્તિત્વ દરમિયાન ઈરાને આશરે 9 કરોડ બેરલ તેલ નિકાસ કર્યું હતું. શ્રી પેઝેશકિયાનની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ઈરાન સ્થાનિક આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. એક અલગ સંદેશમાં ઈરાનના સર્વોચ્ચ નેતા મોઝદ્દબા ખામેનીએ ફુગાવા, બેરોજગારી, ભાવ અને બજાર વ્યવસ્થાપન, આર્થિક અને જીવલેણ પડકારો પર ગંભીર ધ્યાન આપવાની હાકલ કરી. તેમણે સ્થાનિક ઉત્પાદન પર વધુ નિર્ભરતા પર ભાર મૂક્યો અને જરૂર પડે ત્યારે જ આયાત કરવાનો આગ્રહ કર્યો. 18 જૂને અમેરિકા અને ઈરાન લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે એક કરાર પર પહોંચ્યા. કરારમાં 60 દિવસની અંદર વાટાઘાટો કરવાની વાત કહેવામાં આવી હતી, જે સમયમર્યાદા 17 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ વાટાઘાટોનો હેતુ અંતિમ કરાર સુધી પહોંચવાનો હતો, પરંતુ ગયા મહિને તણાવ વધ્યા બાદ તે અનિશ્ચિત બન્યો હતો. દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે દ્રઢ નિશ્ચય, શિસ્ત અને શ્રેષ્ઠતાની ભાવના એ ભારતની રમતગમત સંસ્કૃતિના મુખ્ય લક્ષણો છે. તેમણે રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારતીય હોકીની મહાન પ્રતિભાઓમાંના એક તરીકે મેજર ધ્યાનચંદ પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે ફિટ ઇન્ડિયા ચળવળને આગળ વધારવા દેશભરમાં 1 ઘંટા ખેલ કે મેદાન મેં કાર્યક્રમો ચાલી રહ્યા છે.
2: મેજર ધ્યાનચંદ જી કી જન્મ જયંતિ કો હમ નેશનલ સ્પોર્ટ્સ ડે કે રૂપ મે મનાતે હૈ. આજ નેશનલ સ્પોર્ટ્સ ડે કે અવસર પર સારે દેશ મે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કો આગે બઢાને કે લિયે 1 ઘંટે ખેલ કે મેદાન મે કાર્યક્રમ દિયા હૈ. મુજે ખુશી હૈ, મોદી જી કે નેતૃત્વ મે દેશ બદલ રહા, દેશ આગે બઢ રહા, નયા ભારત કા નિર્માણ હો રહા. નયા ભારત કે નિર્માણ મે દેશ કે યુવા ફિટ હો, સોસાયટી સ્વસ્થ હો, તભી સમૃદ્ધ રાષ્ટ્ર બનેંગે.
0: ભારતીય મહિલા હોકી ટીમને FIH મહિલા હોકી વિશ્વકપમાં 5મા સ્થાને રહેવા બદલ હોકી ઇન્ડિયાએ 50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાયેલી સ્પર્ધામાં ભારતે જર્મનીને 3-1થી હરાવ્યું. 1974માં પ્રથમ વિશ્વકપમાં 4થા સ્થાને રહ્યા બાદ આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની 4 દિવસની મુલાકાતે જવા રવાના થયા. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 626 થયો. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરાઈ રહેલી રાહત અને બચાવ કામગીરી. ભારતે અમેરિકા પાસેથી જેવલિન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદવા

કામો કરતા જુદા પડે છે. સાવ અનોખા છે આ સ્ટેડિયમ. એમની કઈ બાબતોથી અને આ ચાર સ્ટેડિયમના નામ શું છે એ આપે મને જણાવવાનું છે. અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે રમતગમતના ક્ષેત્રમાં માતા પણ રમતગમતમાં હોય, પિતા પણ રમતગમતમાં હોય, પુત્ર અથવા તો પુત્રી એ લોકો પણ રમતગમતમાં જ હોય, તો એવા કયા ખેલાડીઓ છે જે માતા પિતા દીકરો દીકરી બધા જ રમતગમતના ફિલ્ડમાં હોય, આ ક્ષેત્રમાં હોય? તો આ ત્રણ પ્રશ્નોના જવાબમાંથી આપને જે પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય આપે મને ફોન કરીને જણાવવાનું છે. અમારો નંબર છે 02245154134, 02245154135. મિત્રો, વાતો ચાલી રહી હતી હોકીની, મેજર ધ્યાનચંદની. તો પૃથ્વીરાજ કપૂરને હોકી ખૂબ ગમતી. તો એક વખત પૃથ્વીરાજ કપૂર કુંદનલાલ સૈગલ સાથે હોકી મેચ જોવા ગયા અને તે દિવસે હોકી મેચમાં મેજર ધ્યાનચંદની સાથે એમના ભાઈ રૂપચંદ પણ રમી રહ્યા હતા. હવે બન્યું એવું કે તે દિવસે ભારતનું પ્રદર્શન કંઈ એટલું સારું નહોતું, એટલે કુંદનલાલ સૈગલ એવું બોલી પડ્યા કે આટલા નામી ખેલાડીઓ અને એક પણ ગોલ નહીં, તો પછી આ ખેલાડીઓ નામી કઈ રીતે? બસ મેજર ધ્યાનચંદના ભાઈ રૂપસિંહ આ વાત સાંભળી ગયા, એટલે એમણે કહ્યું કે અમે જેટલા ગોલ કરીએ એટલા ગીતો તમારે ગાવા પડશે, જો તમને અમારી આ શરત મંજૂર હોય તો અત્યારે જુઓ અમે મેદાનમાં કેવી કમાલ કરીએ છીએ. કુંદનલાલ સૈગલે તરત હા પાડી અને મેજર ધ્યાનચંદ અને રૂપસિંહ બંનેએ મળીને તે દિવસે 12 ગોલ કર્યા. કુંદનલાલ સૈગલ મેચ પૂરી થઈ એટલે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. પરંતુ બીજા દિવસે તેઓ પાછા આવ્યા હોકી ટીમની સામે અને તેમણે 14 ગીત ગાયા. મિત્રો, આપણને ખબર છે કે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર, પરંતુ શું તમને ખબર છે કે એમનો દીકરો અશોક કુમાર પણ હોકી પ્લેયર છે? એટલું જ નહીં, તેમણે હોકી વર્લ્ડ કપ ફાઇનલમાં ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જે મેચ રમાઈ હતી 1975માં, તેમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અને પહેલી વાર હોકી વર્લ્ડ કપ ભારત માટે આવ્યો હતો. મેજર ધ્યાનચંદે પોતાની 22 વર્ષની કરિયરમાં 1000 કરતાં પણ વધારે ગોલ કર્યા હતા અને ભારત માટે 3 સુવર્ણ પદકો જીત્યા હતા, એટલે 1956માં ભારત સરકારે એમને પદ્મભૂષણના નવાબથી એમને નવાજ્યા હતા. પદ્મભૂષણથી એમને નવાજ્યા હતા. ઝાંસીના જે મેદાનમાં તેઓ હંમેશા હોકી રમતા એ જ મેદાનમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો 3 ડિસેમ્બર 1979 રોજ. તો મિત્રો, આ હતા મેજર ધ્યાનચંદ. પ્રશ્નો ફરી એકવાર, દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ કયું? ભારતના એવા 4 સ્ટેડિયમ છે જે દુનિયાના બધા જ સ્ટેડિયમો કરતાં જુદા પડે છે, એ 4 સ્ટેડિયમ કયા? અને રમતગમતના ક્ષેત્રમાં માતા પિતા દીકરો, માતા પિતા દીકરી એ લોકોની જોડી હોય એવા ખેલાડીઓના નામ તમારે મને જણાવવાના છે. નંબર છે 02245154134, 02245154135.

દર્શકોની ક્ષમતા 21,000 થી લઈને 23,000 સુધીની છે. સમુદ્રની સપાટીથી આ સ્ટેડિયમ 4,780 ફૂટ ઊંચાઈએ આવેલું છે. અને મિત્રો, એટલું જ નહીં, સ્ટેડિયમમાં બેસેલા લોકો અને બેટ્સમેન પણ આ સ્ટેડિયમની પાછળ આવેલું ધોલદાર બરફની, એકદમ બરફથી ઢંકાયેલી પર્વતમાળાને જોઈ શકે છે અને તે નજારો ખૂબ જ સુંદર હોય છે. અને મિત્રો, હવે વાત કરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ કર્ણાટકાની. તો મિત્રો, દુનિયાનું સૌથી પહેલું આ સ્ટેડિયમ છે જે સૌર ઉર્જા અને સૌર પેનલ પર ચાલે છે. છતની ઉપર 400 મેગાવોટના સૌર પેનલ લગાડવામાં આવેલા છે. અહીં દર્શકોની ક્ષમતા 40,000 જેટલી છે. 1969માં આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું. મિત્રો, સૌર ઉર્જા સૌર પેનલ પર ચાલનારા આ સ્ટેડિયમમાં રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ છે, જેનાથી વરસાદના પાણીનું જલ સંવર્ધન કરી શકાય. એટલું જ નહીં, જે સ્ટેડિયમમાં પાણી ભરાઈ જાય એને પણ રિસાયકલ કરવા માટે અહીં સબ એર ડ્રેનેજ સિસ્ટમ નામની એક અતિ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પાણીને પણ રિસાયકલ કરીને એનો વપરાશ કરવામાં આવે છે. તો મિત્રો, બે સ્ટેડિયમના નામ તો મેં આપને જણાવી દીધા, હવે તમારે મને બીજા બે સ્ટેડિયમના નામ જણાવવાના છે જે દુનિયામાં સૌથી જુદા છે અને ભારતમાં આવેલા છે. એ સિવાય દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ કયું છે અને કયા માતા પિતા પુત્ર કે માતા પિતા દીકરીની જોડી રમતગમતના ક્ષેત્રમાં છે, આ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપે મને જણાવવાના છે. નંબર છે 0224515134, 0224515135.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં વાતો થઈ રહી છે નેશનલ સ્પોર્ટ્સ ડેની. તો મિત્રો, ધરમશાલામાં આવેલું હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ દુનિયાનું સૌથી સુંદર સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ 2003માં બનાવવામાં આવ્યું અને માર્ચ 2005માં અહીં સૌથી પહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ અને આ મેચ ડ્રો થઈ હતી. અહીં

છે કે દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ કયું એ તમારે મને જણાવવાનું. બીજો પ્રશ્ન છે, માતા પિતા પુત્ર પુત્રી આવી જોડી રમત ગમતના ક્ષેત્રમાં હોય એવી જોડીઓના નામ આપે મને જણાવવાના છે. નંબર છે 0224515414, 0224515415.

મિત્રો પિયુષ મહેતાએ ફોન કર્યો સુરતથી અને એમનું કહેવું છે લાલા અમરનાથ, મહેન્દ્ર અમરનાથ અને સુરેન્દ્ર અમરનાથ ત્રણે પિતા પુત્રની જોડીઓ એ ક્રિકેટર છે. તો મિત્રો હવે વાત કરીએ બીજા ક્રિકેટ જોડીઓની, તો છે માતા પ્રીતમ રાણી સિવાજ જે પૂર્વ હોકી ટીમની કેપ્ટન અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા, પિતા કુલદીપ સિવાજ એ પૂર્વ ભારતીય હોકી ટીમના કેપ્ટન અને કોચ, દીકરો યશદીપ સિવાજ 2026માં જે હોકી વર્લ્ડ કપ રમાયો હતો એમાં એણે ઇતિહાસ રચ્યો હતો, અને દીકરી છે કનિકા સિવાજ જેમણે ઇન્ડિયન હોકી ટીમના સ્ટાર પ્લેયર તરીકે ઓળખાય છે.

मित्रों, आपणे माता पिता दीकरो दीकरीनी जोड़ीओनी ज्यारे वात करी रह्या छे त्यारे दादानुं पण नाम छे ए जोड़ीमां। हा मित्रों, तो विनु मंकड एकदम दिग्गज क्रिकेटर, एमनो दीकरो अशोक मंकड ए पण एकदम दिग्गज टेस्ट क्रिकेटर अने एमनो दीकरो हर्ष मंकड डेविस कप टेनिसमां जेमणे देशनुं नाम रोशन कर्युं। અને હા, માતા કંઈ જુદા નથી, હા, માતા નિરૂપમા મંકડ એ ટેનિસ ચેમ્પિયન, પૂર્વ ભારતીય ટીમના અને એશિયાઈ પદક વિજેતા। તો મિત્રો, આ તો થઈ માતા પિતા પુત્ર, અને પિતાના પણ પિતા એટલે કે દાદા પણ, એટલે કે એક જ ઘરમાં ત્રણ પેઢી રમતગમતના ક્ષેત્રમાં। અને હવે વાત કરીએ ડૉક્ટર હરવીરસિંહ નેહવાલ, જે પિતા છે વિશ્વવિદ્યાલય સ્તરે બેડમિન્ટન પ્લેયર, માતા છે ઉષારાની નેહવાલ, જે હરિયાણા રાજ્ય સ્તરે બેડમિન્ટન પ્લેયર, અને એમની દીકરી સાયના નેહવાલ, જે વિશ્વ સ્તરે નંબર વન બેડમિન્ટન પ્લેયર અને ઓલિમ્પિક પદક વિજેતા, અને એમની બીજી દીકરી વોલીબોલ રમે છે। તો મિત્રો, આ હતી માતા પિતા દીકરા દીકરી આ બધી જોડીઓ જે રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલી છે। મિત્રો, ઘણા બધા શ્રોતા મિત્રોના ફોન આવ્યા, ઘણા સાચા જવાબ હતા, ઘણા ખોટા જવાબ પણ હતા, પરંતુ જેમના ફોન આવ્યા એમના નામ છે સંજય દર્શન, પિયુષ મહેતા, જતીન દરજી, ત્યારબાદ શિવેન્દ્ર ચૌહાણ અને નીતા રાણા, કમલ દરજી અને હજી એક નામ પિયુષ ગાંધી, ડૉક્ટર પિયુષ ગાંધી એમના ફોન હતા। મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ફોન કર્યા। અને હવે મારા એક પ્રશ્નનો જવાબ બાકી છે કે દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ કયું? જો આપને જવાબ આવડતા હોય તો તરત જ ફોન ઉપાડો, ફોન કરો, નંબર છે 0224515413402245154135।

મિત્રો, જ્યારે મેચ રમાતી હોય છે ત્યારે આપણે સ્ટેડિયમની તો વાત કરી, પરંતુ સ્ટેડિયમમાં અનેક મજેદાર કિસ્સાઓ પણ થતા હોય છે. આવો જ એક કિસ્સો બન્યો હતો વિશાખાપટ્ટનમમાં 2016માં. ઇન્ડિયા વર્સેસ ઇંગ્લેન્ડની મેચ ચાલી રહી હતી અને અચાનક ગ્રાઉન્ડ પર એક કૂતરો આવી ગયો અને બધા જ એ કૂતરાને ભગાડવા માટે એની પાછળ ગ્રાઉન્ડ સ્ટાફ દોડવા લાગ્યો, પરંતુ કૂતરો કંઈ કરીને બહાર જાય જ નહીં. એટલે છેલ્લે અમ્પાયરે ટી બ્રેક થયો નહોતો, છતાંય ટી બ્રેક એમને લેવો પડ્યો. તો ગ્રીસમાં એક લોકલ ફૂટબોલ મેચ ચાલી રહી હતી અને મેચ એકદમ રોમાંચક સ્તરે હતી ત્યારે અચાનક ત્યાં હેલિકોપ્ટર લેન્ડ થયું અને પાયલટે પોતાના ખાનગી કારણના કારણે હેલિકોપ્ટર આ મેદાનમાં લેન્ડ કર્યું હતું. એટલે મેચ થોભાઈ ગઈ અને થોડી વાર પછી એ મેચ પાછી શરૂ થઈ. તો ઇંગ્લેન્ડની એક ફૂટબોલ મેચ દરમિયાન ત્યાં વાંદરો ઘૂસી આવ્યો અને આ વાંદરો બોલ લઈને ભાગી ગયો. હવે બધા પાછળ એના ખેલાડીઓ, રેફરી કે વાંદરાના હાથમાંથી બોલ મળી જાય, પરંતુ વાંદરાએ એ બોલ ગોલમાં નાખી દીધો અને પબ્લિકે ચિલ્લાઈને કહ્યું ગોલ.

જાહેર કરવામાં આવ્યું, પરંતુ 1860માં એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ મેદાનમાં માત્ર ફૂટબોલ રમાશે અને ત્યારબાદ આ સ્ટેડિયમ ફૂટબોલ મેચ માટે વાપરવામાં આવે છે. આ દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ છે અને જે હજુ પણ સક્રિય છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ સ્ટેડિયમનું નામ નોંધવામાં આવ્યું છે. તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા. આપણે ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.